ચાર નઝરાના પ્રોગ્રામની પહેલી પેશકશ જ્યોતિકા તાંગરીની આવાજ છે. ગીતથી આગલા ગીત કંવર ગરેવાલની આવાજ છે થોડેલી. એના દોહા ગીતાલી મિલીજુલી ફરમાઇશ સરમાઈએ છીએ. પિંડ નથાણા જિલ્લા બઠિંડાથી પેટણવાળીની હરજિંદર સિંધા, જસવીર રેખા, ગગન સોની, સીતા ઓર ગીતા. અગલી ફરમાઇશ પિંડ આઝમવાલા તહસીલ ફાસલ ખાતો સાનું મળી. સોહન સિંહ બુક, નિશાંત સિંહ બુક, સીરત કૌર, કિરત કૌર દાદી, જસવંત કૌર, સુરેન્દ્ર કૌર બુક, બલવિંદર કૌર બુક, રાજમિસ્ત્રી બુદ્ધાવાલા, બલદેવસિંહ પારફલ, તેરીના બાઈ નાલ એનાદે અમર લાલવીને. અગલી ફરમાઇશ છી પિંડ કુબાયા તહસીલ જલાલાબાદ જિલ્લા ફાસલ ખાતો લખણવાળી પપ્પુ મનીષ, અમોરબાઈ, રાજુ ફોજી, હરપ્રીત કૌર, બલજીત કૌર, હરમેશસિંહ, ગુરનૂર કૌર, પ્રણીત કૌર, નવદીપ, બબલુ માણો. બહુ સારા કુછ લિખ્યા, નામ કથે ને જી એ તો પતા નહીં લાગ રે. ગુરવિંદર સિંઘ સંધુ, સરબજીત સિંઘ રિષિ, એ તો જી સારી અનાઉન્સર્સ નામ લખીને જી. નાનક નામ ચડદી કલા, તેરે પાણે સરબત દા ભલા, પિંડ અમીર શાહવાલા, ઝીરા ફિરોઝપુર તો મુખત્યાર સિંઘ વડવાલ તે હોર બહુ સારી ઇહનાં દે દોસ્ત મિત્ર. પિંડ ભંગાળા જિલ્લા ફાસિલકા તો જગતાર ગિલ, ગુરમીત ગિલ, નાજમ ગિલ, સુખમન ગિલ, કમલદીપ ગિલ તે એસ કે શર્મા હોરાં દી ફરમાઇશ. અમરગઢ તહસીલ સાધુલ શહેર તો કુલવંત માન, લખવિંદર કૌર માન, ખુશપ્રીત કૌર માન, ગુરનૂર માન, હરવિંદર માન, રાજા સિંઘ માન, કુલવિંદર કૌર માન તે કે એસ માન. મુખો ફિરોઝપુર તો ફરમાઇશ કરે ને બિલ્લા બજાજ, હાપી કપૂર ફિરોઝપુરી તે મનીષ બજાજ. થોડી સબદી ફરમાઇશ તે પ્રોગ્રામ દા અગલા ગીત કંવર ગરેવાલ દા ગયા હયા.